0: You're listening to Humpling, Bollywood's biggest hit. Studio में बहुत ही हल्ला मच रहा है. वैसे अभी तक सुना ही नहीं दे रहा है कोई हल्ला. यार कोई हल्ला होगा कि नहीं? मिहिर ने बोला एनर्जी बहुत अच्छी है, कोई आवाज ही नहीं कर रहा है. लेकिन मिहिर थोड़ा आवाज हो जाए यार, थोड़ा चीयर हो जाए यार. We've got a celebrity in the house. Yeah, that's nice. Yeah, तो हल्ला इसलिए हो रहा है because we've got a celebrity in the house. We've got Raj Garvi. हमने इनके बारे में बहुत बातें की है.
1: Yes, every day इनके बारे में हम यहाँ पे बात कर रहे हैं. और आज तो हम काफी समय से सुबह से बोल रहे हैं कि हमारे स्टूडियोज में 5 बजे के बाद आ जाएंगे. रुजबी एक पॉइंट पे था कि आएंगे ना पक्का. तुम इतना कॉन्फिडेंटली बोल रही हो.
0: सैंडी इतने कॉन्फिडेंटली बोल रही है. मैं बोला पक्का आ रहे हैं ना. आए आए
2: बट
1: स्वप्निल सेड कि यस पक्का है.
0: स्वप्निल भाई यहाँ के सलमान खान है भाई. एक बार कमिटमेंट कर दिया. नहीं बट थैंक यू सो मच स्वप्निल, आपने यहाँ पे लेकर आए. बट वेलकम राज, वेलकम टू द शो.
3: थैंक यू.
0: वेलकम टू ऑकलैंड ऑल्सो. आज ही आपकी फ्लाइट अभी लैंड हुई है.
3: yep.
0: तो अभी जेट लैग का तो आपको भी फील आएगा थोड़े टाइम में.
3: हाँ सही है.
0: हाँ अभी से हो रहा है कि कुछ ऐसा कि नहीं?
3: नहीं नहीं अभी तो वाइब शुरू हो गई.
0: अभी वाइब शुरू हो गई ना.
1: He's already in the vibe रुज़बे.
0: तो आप यहाँ पे परफॉर्म करने वाले हो कल महात्मा गांधी सेंटर में. एंड काफी लोग यहाँ पे कॉल करके ऑलरेडी टिकट्स विकेट सब लोगों ने बुक कर लिए है. काफी एक्साइटेड है. क्या आप मैसेज देना चाहेंगे इन लोगों के लिए?
3: पहले तो हम जो FM स्टूडियो है जो सुन रहे ओ सबको पहले तो हाय हेलो जय माता जी जय माँ अम्बे. और फर्स्ट टाइम आ रहा हूँ ऑकलैंड में. और वालप टूर 2026 पहला वर्ल्ड टूर है मेरा और पहला शो ऑकलैंड में है और वो भी 1 अगस्त को है. तो वो बड़ी अच्छी बात है मेरे लिए और मेरी टीम के लिए. और ऑकलैंड की जो पब्लिक है, जो न्यूजीलैंड की जो गुजराती पब्लिक है, गरबा लवर्स जो है, उनको बोलना चाहूँगा कि भाई मैं तो मतलब फुल्ली एक्साइटेड हूँ आपसे मिलने के लिए और आपके साथ गरबा गाने के लिए और खेलने के लिए. तो आप सभी जल्द से जल्द आइए 1 अगस्त को महात्मा गांधी सेंटर में.
0: क्या बात है, ये हमने हमारे उन ऑडियंस को बता दिया है
3: जी.
0: जो गरबा के बारे में यू नो
3: जी
0: सिर्फ सुना है जाना है
3: जी.
0: अब आपने गुजराती में भी बात करी है ना.
3: वाओ, मने बोला कि गुजराती नथी बोलता.
0: नहीं गुजराती एवरेज अपन है. अब यहाँ अभी ने जास्ती गुजराती बोलवानू थी गयु.
3: यहाँ
0: गुजराती जास्ती है
3: जी.
0: हाँ तमे जोयु हसे ना
3: जी जी जी.
0: कीवीओ नहीं देखा है ना?
3: गुजराती
0: भाईओ ने बहनों ने वास्ते कई मैसेज तमे कई संदेशो आपवा मांगो छो?
3: बस एक संदेशो छे, जोड़ाई जजो.
0: कारण
3: के बाकी आ तमे मौको चूकी जशो. मारा थॉट थी एवुं छे के भाई तमे मौको चूकी जशो. कारण के અમે એટલી એનર્જી લઈને આવ્યા છીએ, હું ને મારી ટીમ આખી ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, એટલે એટલી એનર્જી અને એટલો જુસ્સો એટલો આનંદ લઈને આવ્યા છીએ. તો ઓબ્વિયસલી લાવો તો લેવો જ પડે, બાકી ચૂકી જવા જેવી વાત છે. એટલે બધા જ આવવું જરૂરી છે.
0: તો એક કઈ નમૂનો થઈ જાય અહીંયા કે નહીં?
3: એક નમૂનો જે ગીતમાં બહુ જ પ્રેમ આપ્યો છે. લોકગીત એક છે, એ એક કડી હું સંભળાવું. હો વાલાયા તો વાલપનું છે વાણ, એને પાર તું તાર. વાલા વાલપનું છે વાણ, એને પાર તું તાર. મારી આંખે ઉજાગરા દિને રાત, ક્યાં રમી આવ્યા કાનરા તરડી. ઓકલેન્ડ થોડો હરખ તો દેખાડ, બળેલા ને ના તું બાળ. મારી આંખે ઉજાગરા.
0: એ હાલો વાહ વાહ
1: વાહ,
0: મજા આવી ગઈ. આઈ થિંક ટુમોરો ઇઝ ગોન ટુ બી ટુ મચ ફન. ને તમે અહીંયા તમારી સાથે એક લીડ ફિમેલ સિંગર ભી લાયા છો?
3: જી, મારી સાથે લીડ ફિમેલ સિંગર છે સુરભીબેન બડમલિયા. એ પણ તમને એટલો જ આનંદ કરાવવાનો છે, ને એ બી અમારી સાથે એટલા એક્સાઇટેડ છે કે ભાઈ જલ્દીથી જલ્દી ન્યૂઝીલેન્ડ વાસીઓને, ઓકલેન્ડ વાસીઓને મળું અને ગરબામાં તરબોળ કરી દઉં.
0: શું વાત છે સુરભીબેન, તમે બી હલો હાય કરી નાખજો જરા અમારા ઓકલેન્ડના.
4: હેલો ઓકલેન્ડ, અમે લોકો બહુ જ ખુશ છીએ અને રાજભાઈએ અમે લોકોએ એટલું સરસ લિસ્ટ બનાવ્યું છે કે તમે લોકોએ વિચાર્યું જ નહીં હોય કે આવા એવા એવા ગરબા અમે લોકો પરફોર્મ કરવાના છીએ. તો અમે લોકો બહુ જ એક્સાઇટેડ છીએ તમને બધાને સંભળાવવા માટે. ના તમને બધાને ગમશે એવી અમારી ઈચ્છા છે કે તમે બધા જ જોડે જાઓ. થેન્ક યુ સો મચ.
0: શું વાત છે. તો મને એક ક્વેશ્ચન હતો, જેન્યુઅન ગરબા રિલેટેડ ક્વેશ્ચન. મેં એવું સાંભળ્યું છે કે ડિફરન્ટ ડિફરન્ટ રિજન્સનો ડિફરન્ટ ડિફરન્ટ ગરબા થાય
3: જી,
0: રાઈટ? તો આ જે ગરબા છે આ કેવા રિજનનો છે?
3: હું અઢળક ગરબા છે જે એમાંથી ઘણા બધા લોકગીતો હોય છે, ઘણા બધા માતાજીના ભાવ હોય છે, તો ઘણા બધા કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ જે છે એમને લગતા હોય છે, તો ઘણા બધા માતાજીને શ્રીનાથજીને હોય છે, એવી રીતના બધા જે બીટમાં આવી રીતના, કારણ કે અમે એટલા બધા ગરબા પ્રિફર કર્યા છે, એટલા બધા રિહર્સલ કર્યા છે, તો અલગ અલગ પાર્ટીશનમાં અલગ અલગ ગરબા હોય છે, તો આ છે એ લોકગીતનો કહેવાય છે મેં જે ગાયો હોય.
1: ગરબા
3: માં ક્યા હોતા બેઝિકલી, જો માતાજી કા ગરબા હોતા તો બેઝિકલી એક ગરબો હોય કે અંબા વો તો રમીએ અમને રમતો ના આવડે, તો એ માતાજી જગદંબા જે ઉસકો આહવાન કર રહે કે માં આપ આવો તો હમ ગરબા ખેલ રહે, ક્યોંકિ હમે ગરબા ખેલના આતા નહીં, આપ આઈએ ઓર હમે સિખાઈએ કે ગરબા કેસે ખેલા જાતા. ઓકે
0: ક્યા બાત હે,
3: યા ડિફરન્ટ ડિફરન્ટ વે મે ડિફરન્ટ ડિફરન્ટ ગરબા હોતા હે, ડિફરન્ટ વે મે લોકગીત હોતા હે, જો ઇમોશન્સ પે હોતા હે, ફન મોમેન્ટ પે હોતા હે, ધેન મોટિવેશન પે હોતા હે, એસા સબ કુછ બહુત જ્યાદા
0: તો સબ કુછ આજ સબ કુછ એક્સપિરિયન્સ કરને કા કલ
3: જી યે સબ મિલેગા.
0: ક્યા બાત હે,
3: પહેલી ઓગસ્ટ કો યે સબ મિલેગા,
1: ફુલ એનર્જી વાલા વહા પે રહેને વાલા હે રુઝબે, ધીસ ગોન ટુ બી અ ઓસમ ઇવનિંગ.
0: આઈ થિંક આઈ કેન ઓલરેડી ફીલ ધેટ ઇન ધ સ્ટુડિયો, ઓર અગર આપકો ભી યે ફીલ હો રહા હોગા, આપ સુન રહે હોગે, ફટાફટ ટિકિટ્સ બુક કર લીજીએ, eventtickets.co.nz પે આપકો ટિકિટ્સ મિલ જાયેંગે.
1: સપનીલ સે થોડી બાત કરના ચાહેંગે ઇસકે બારે મે. સપનીલ, ટેલ અસ અબાઉટ સમ ટિકિટ્સ, કી કિતની ટિકિટ્સ બાકી હે, ડોર પે મિલેગી.
2: जैसे ही हमने टूर अनाउंस किया था ना, उस दिन से डिमांड बढ़ गई थी कि भाई वाह क्या बात है, वालब टूर, और अभी राज गढ़वी आ रहा है और उसका वर्ल्ड टूर चालू हो रहा है, और वो भी सबको पता है कि ऑकलैंड थी चालू था है, और पहली ऑगस्ट ना पहलो शो है, एटले डिमांड तो घनी जती टिकट नी ए वक्त थी, और अत्यारे पण घनी डिमांड है. जयरे सवार अमे एरपोर्ट पर लईने राजभाई ने लईने आया, और जयरे अमे लाइव इंटरव्यू हम FM में कर्यो, त्यार पछी नी टिकट नी डिमांड वधवा माड़ी, के एना थकी बधाने मेसेज गया કે ના ભાઈ આવી ગયા છે, અને બસ ફૂલ એક્સાઇટેડ અને ફૂલ જોશમાં આવી ગયા છે એ રાજભાઈ અને એમની ટીમ. તો કાલે મળીએ છે, અને બહુ બહુ કંઈક અલગ જ લેવલના છે ગરબા, એમના ગરબા એટલે મિક્સચર, એમણે જે જણાવ્યું, એમણે જે કીધું એ રીતે કમ્પ્લીટલી મિક્સચર ઓફ ગરબા, નોર્થ ગુજરાત, સાઉથ ગુજરાત, બધું જ મિક્સ, એટલે એવું નહીં કે ખાલી તમને એક જ જોવા મળશે, ઇટ્સ ગના બી મિક્સચર ઓફ ઓલ ધ ગરબા.
3: તમને ઓનલી સૌરાષ્ટ્ર નહીં મળે, સુરતી ભી મળશે, મેવણી ભી મળશે, અમદાવાદી ભી મળશે, કચ્છી ભી મળશે, સૌરાષ્ટ્ર ભી મળશે.
0: એટલે
3: મને તમે પૂછ્યું ને કે સરપ્રાઈઝ શું છે, એટલે મેં એટલે જ સસ્પેન્સ રાખ્યું છે કે ભાઈ એ બધું કાલે જ મળશે, આજે કઈ નહીં.
0: અચ્છા, ઓકે.
1: અચ્છા, મેરો સવાલ હે કે આપને કબ સે યે શરૂ કિયા, કિસ એજ સે યે શરૂ કિયા આપને?
3: મેરી એજ બાય ધ વે, તો મ્યુઝિક ઇન્ડસ્ટ્રી મેં મેં જોઈન હુઆ 13, મેરી એજ થઈ
0: 13,
1: અભી અભી
0: 21. અભી આપ 21 હો?
1: યા યા, જેન ઝી ઇન ધ હાઉસ.
0: હા, મેં ઓનેસ્ટલી મેં જો ભી પઢ રહા થા ના ઇસકે બારે મેં પહેલે, મતલબ રાજગઢવી આ રહે, રાજગઢવી આ રહે, તો મુજે ઓનેસ્ટલી લગા થા કે યે થોડે બુઝુર્ગ હોંગે,
1: બુઝુર્ગ યા ફિર યુ નો સમવન લાઈક મે બી ઇન 30s યા 40s, લાઈક નામ એસા ના રાજગઢવી એસા. અરે
3: અરે, નો નો નો,
0: ફિર મેને જો ભી
5: વજન વાલા નામ,
0: હા, જો ભી મેને જો ભી મેને અભી દેખા, મેને
3: રાજગઢવી ઇઝ અ જેન ઝી પર્સન,
0: મેને પૂછા
1: સબ જી તો મજા રહે હર જગા ના,
0: હા વોઈ રાઈટ. મેં સ્વપ્નિલ કો બહાર પૂછા, મેં બોલા કે યે, તો બોલે હા હા, નહીં જો બીચ મેં, મેં બોલા અચ્છા યંગ હે યાર, બાપ રે.
3: નહીં, જેન્ઝી હે વો, મતલબ અલ્લા મચા રે પર ગુડ વે મેં, વો અચ્છી બાત હે.
1: યસ, 100%
2: વોહી હે, યંગ યંગ જુનૂન અભી ભી ખૂન મેં હે, તો કલ સબકો દિખાઈ દેગા કે કૈસા હે, મજા આ જાને વાલા હે.
1: ઓર યે અચ્છી બાત હે, બીકોઝ અગર આપ ઇતને યંગ એજ મેં રૂટ્સ કે સાથ કનેક્ટેડ હે, કલ્ચર કો આગે પ્રમોટ કર રહે હે વર્લ્ડ વાઇડ, વો ભી, સો આઈ થિંક ધીસ ઇઝ અમેઝિંગ.
2: યસ યસ,
0: ગ્રેટ સ્ટફ રાજ, એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. આઈ હોપ આપ ધૂમ મચા દો કલ, ઓર ઉસકે બાદ આપકે વર્લ્ડ ટૂર કે લિયે ભી ઓલ ધ બેસ્ટ આપકો, હેવ ફન, એન્જોય. And so thank you so much for bringing such great artists over here.
2: Thank you so much. Thank you so much. No,
3: thank you. ખૂબ ખૂબ આભાર. અમે તો સ્ટુડિયો જોઈને જમનત વાઈબ આવી ગઈ અત્યારથી.
0: ચલો સાહેબ,
2: ખૂબ ખૂબ આભાર. જે જે જેટલા લોકોને ટિકિટ લેવાની બાકી છે ને, જલ્દી જલ્દી લઈ લેજો. વેબસાઇટ ઉપર eventsticket.co.nz, અને હા, સેટરડે છે, મેક શ્યોર સેટરડે છે. અમે સેટરડે એટલે જ રાખ્યો કે તમારે કોઈએ કામ ની કોઈ જફા નહીં, કઈ જ નહીં, બસ આવી જવાનું, એન્જોય કરવાનું.
1: ડોર્સ કિતને બજે ઓપન હો જાયેંગે?
0: और आज ये जो जेंजी एनर्जी मेरे को दिख रही है ये पक्का सबके पैर छिलवाने वाली
3: है. नहीं वो जूते पहन के आना, पैर छिले मत. पैर छिल जाएंगे तो खेलेंगे कैसे सब. फिर तो डायरा जैसा करना होगा ना, बैठ के सुनना होगा सब.
0: नहीं, मेरे को नहीं लगता कोई बैठ पाएगा आपको.
3: कोई भी नहीं बैठेगा.
0: सो पहुंच जाना आप भी महात्मा गांधी सेंटर. एंड थैंक यू सो मच गाइस फॉर जॉइनिंग एंड थैंक यू टीम.
1: थैंक यू
0: सो मच. ग्रेट. अभी एक गाना सुनाएंगे आपको और ये जो गाना है ये स्पेशल राज गढ़वी का गाना है जो अभी रिसेंटली यूट्यूब पे 1.1 million views hit kiya hai. In only 3 weeks. This is fabulous. Is gaane ka naam hai Tamara Dalda Ne Varo.
3: Tamara Dalda Ne Varo.
0: Dalda Ne Varo. Matlab iska kya explain please.
3: Matlab short mein bata deta hu ki bhai aapka jo dil hai usko sambhaliye aur isko behlaiye ki bhai मेरी कसम बोलते हैं ना. मेरी कसम आप मान जाओ, ये इस रिश्ते के लिए मान जाओ, ऐसा सब. वो पुरानी जो संस्कृति से जो लोकगीत हमारे वो आज के टाइम के म्यूजिक पे ऐड करके बनाया हमने.
0: क्या बात है.
3: कोशिश की है मैंने और गीता बाजाला.
0: अच्छा तो गीता बाजाला और राज गढ़वी की आवाज में आपके लिए दिस सुपर हिट
1: टीजर फॉर टुमारोज इवनिंग.
0: यस.